આકાશવાણી એફએમ રેનબો કટક. આજે શુક્રવાર 1968 શકાબ્દ જ્યેષ્ઠ માસર દિન 8 ઇંગ્રાજી 2026 મસીહા મે માસર 29 તારીખ. સમય વર્તમાન સકાળ 5:58 48 સેકન્ડ. શ્રોતાମାନଙ୍କୁ ପ୍ରଭାତୀ ଅଭିବାଦନ ଜଣାଇ ଆରମ୍ଭ କରୁଛୁ ଆଜିର ଅଧିବେଶନ. କାର୍ଯ୍ୟକ୍ରମ ପ୍ରଚାରିତ ହେଉଛି 100.4 ମେଗାହର୍ଟ୍ଜ୍.